나는 사적한다 시리 하름 만다라 사해버지 비케 딴나 딴나 사뜨그루 시리 그루 가란타 사해버지요 마하라즈 아버지 대하주라 샤바드 짱킴 소다람 रहरास साहेब जी दे पाठ जी की अरदास पुल चुक मुआफ करनी सिखा पढ़ दे सुन दे सरबत लाहे बंद होवन नानक नाम चढ़दी कला तेरे